रेडियो स्टेशन 90.8 FM टांटिया भील रोज हांजे 6 થી 8 વાગે આપણી સમસ્યા અને આપણો સમાધાન આપુ રોજ કરું વાતે ખેતીના બારામાં અને કમાઈના બારામાં એત્રે હમળતા રહેજો ટાંટિયા ભીલનો રેડિયો સ્ટેશન 90.8 FM

0: ఏనేక్
1: రేడియో స్టేషన్ 90.8 FM టాంట్యా భీల్ રોજ હાંજે 6-8 વાગે આપણી સમસ્યા અને આપણો સમાધાન આપુ રોજ કરું વાતે ખેતીના બારામાં અને કમાઈના બારામાં એત્રે હમળતા રહેજો ટાંટિયા ભીલનો રેડિયો સ્ટેશન 90.8 FM।
2: કિસાન ભાઈઓ એક વાર પુનઃ બહોત બહોત સ્વાગત હે આપકા આપકે કાર્યક્રમ ખેતી બાડી મે। किसान साथियों आइए सुनते हैं एक सफल किसान की दास्ता।
3: मेरा जन्म 1961 में गांव नेकपुर जिला बुलंदशहर में हुआ, लेकिन जो खेती की तरफ जो रुझान है वो 2005-06 में एक पाठशाला चली थी आकाशवाणी और भारतीय कृषि अनुसंधान संस्थान पूसा नई दिल्ली की, उससे जुड़ने के बाद में जब मैंने वहाँ नई टेक्नोलॉजी देखी उससे प्रभावित हुआ।

0: ये आवाज है झाबुआ की और आप सुन रहे हैं रेडियो टांटिया फील 90.8 एफएम।
1: आप लो रेडियो आपड़ी बातें। किसान साथियों, बहुत बहुत स्वागत है आपका इस ब्रेक के बाद। आइए चर्चा करते हैं मुर्गी पालन से जुड़ी हुई कुछ और महत्वपूर्ण जानकारियों को लेकर।
2: मुर्गी कारोबार बहुत तेजी से बढ़ रहा है। 1951 के दौरान भारत में मुर्गियों की संख्या 7,35,00,000 थी, जो 2019 में बढ़कर 85 करोड़ को भी पार कर गई। अकेले अंडा उत्पादन की ही बात करें तो सालाना 10.19% की दर से बढ़ रहा है। हालांकि ये भी सच है कि मुर्गी पालन कारोबार में 75.32% हिस्सा मांस का और 24.67% अंडों का है। अंडा उत्पादन के मामले में भारत 5वें नंबर पर है, जबकि मांस के क्षेत्र में मुर्गी मीट का कारोबार पूरी दुनिया में सबसे तेजी से बढ़ रहा है। भारतीय लोगों को भी मुर्गी का मीट काफी पसंद है। यही वजह है कि यहाँ जितना भी मांस उत्पादन होता है उसका आधा मुर्गियों से आता है। 2018-19 के दौरान मुर्गी मीट का उत्पादन 40,00,000 टन था। मुर्गी कारोबार में तेज बढ़ोतरी के पीछे कई फैक्टर काम कर रहे हैं। खासकर प्रति व्यक्ति आय में बढ़ोतरी के बाद लोगों का रुझान अच्छे खान पान की तरफ गया है और मुर्गी उत्पादों के भाव में कमी ने भी इस कारोबार को फलने फूलने में मदद की है। अंडा और मांस में अच्छी क्वालिटी की प्रोटीन पाई जाती है, इसलिए मुर्गी व्यवसाय कुपोषण के खिलाफ जंग में अहम हथियार साबित हो सकता है।
3: हमारी देश में जो प्रोटीन की उपलब्धता है वो WHO के हिसाब से अभी भी बहुत कम है। WHO की गाइडलाइन के हिसाब से अभी हमें 3 अंडे एक हफ्ते में खाना चाहिए और वो 3 अंडे हमारी अगर लेते हैं तो बहुत लगभग 200 बिलियन अंडा प्रोडक्शन की होना चाहिए देश में। वहाँ हम तो हमने पहुँचाए अभी तक इस साल की आंकड़े के हिसाब से 122 बिलियन तक। तो मुर्गी जो किसान अपने घर पे रखते हैं, लग ली मान लीजिए किसी किसान 50 मुर्गी रख ली, 50 मुर्गी से रोजाना एक अंडा अगर निकालते हैं तो हिसाब से लगभग 30 से 40 अंडा डेली निकालता है। 30 से 40 अंडा तो किसान खुद खा नहीं सकते हैं, बाकी अंडा वो बाजार में बेचते हैं।
2: सिर्फ अंडा और मांस ही नहीं बल्कि मुर्गियों की बीट से भी पैसा बनाया जा सकता है। बीट में मिट्टी के लिए जरूरी कई पोषक तत्व पाए जाते हैं जो खेतों में बेहतरीन खाद का काम करते हैं, बल्कि मशरूम पालन में मुर्गियों की बीट की जरूरत पड़ती है। इस तरह मशरूम उत्पादकों और किसानों को बीट बेचकर भी अलग से कमाई की जा सकती है। मुर्गियों की बात चली है तो कड़कनाथ का नाम कैसे भूल सकते हैं। काले रंग के इस मुर्गे का मीट और अंडा दोनों ही बहुत महंगे बिकते हैं। एक वयस्क सफेद मुर्गा जहां करीब 200 रुपए में बिकता है, वहीं कड़कनाथ की कीमत 500 से 600 रुपए तक हो सकती है। दूसरी ओर आम मुर्गों के मुकाबले कड़कनाथ पोषण के लिहाज से भी बेहतर है, इसलिए कड़कनाथ की बढ़ती मांग को देखते हुए आज के युवा भी इसके कारोबार से जुड़ने लगे हैं।
4: मुर्गी पालन आज के दौर में अच्छा और सफल व्यवसाय बनता जा रहा है।
0: ये आवाज है झाबुआ की और आप सुन रहे हैं रेडियो टांटिया फील 90.8 एफएम।
1: आपड़ू रेडियो आपड़ी बातें। किसान साथियों, आइए चलते हैं कल्लीपुरा गांव में और मिलते हैं अरविंद भाई से और जानेंगे कैसे अरविंद भाई अपने फार्म में मुर्गियों का दाना पानी करते हैं, उनका देखरेख करते हैं, उन्हें समय समय पर भिन्न भिन्न दवाइयों के माध्यम से उनमें आने वाले रोगों और उनमें उनको क्या दवाइयां देनी चाहिए, उन सारी चीजों को हमें बतलाएंगे। आइए सुनते हैं उन्हीं की जबानी।
5: अरविंद भाई, आप हमने कल्लीपुरा में आप उबा है ते यो आपर कड़कनाथ नो बिजनेस शुरू करियो है ते यो कांती कुकड़ा लायन केरती शुरू करियो है।
6: मैं 2 साल पहलखो तो चालू करेलो यो बिजनेस पहलखो हो कुकड़ा लावेलो अनुभव ले तो
5: अच्छा
6: ते तीने डॉग ताहर का जो वेटनरी डॉक्टर साहब रे
5: अच्छा
6: तीने बताडियो के तो एक फटो मारो बचे तो 500 ले जाऊं પણ મેં પછી તને કીધું કે તું તને એક રાય બતાડી કે તું હો પાળીને દેખ બિલકો કેટલો ફાયદો મળે કેટલો નહીં, તને બાદ તું વધારે લેજે એમ કરી. તો મારા મનમાં એમ થયું કે સાલો હો લીલી હાઉ ઇન્સાન ને થોડોક લાલચ રહ્યા મતલબ કમાવાની. તે 500 એ ખર્ચવાના તે ફેર મારા મનમાં એમ થયું કે હો પાળીને દેખું એમ. હો પાડવા બાદ ફેર મને બેનિફિટ થયો, ફાયદો થયો, તે ફેર મેં હમણાં 500 કુકડા પાડ્યા છે.
5: હમણાં 500 પાડ્યા. તે કેટલા સાલથી થઈ ગયો તું પાળતો પાળતો, કેટલા ટાઈમ થઈ ગયો તને?
6: બે ઢાઈ સાલ થઈ
5: ગયા. તે કદી કદી એવો સમય આવ્યો જે એક ખટા કુકડા મરવા ચાલ્યા હોય અને એમાં ફેંકવા પડે એવું કદી એવો સમય આવેલો કદી?
6: નહીં નહીં, મેં એક ટ્રેનિંગ લીધેલી કડકનાથ ના ઉપર, તે તીનમાં જેસે ઊંઘાવા લાગી જાય તેની દવા હે, અને હેલી કઈ અચાનક બીમારી થઈ જાય તેની દવા હે, તે કઈ વાયરસ જેવી હોય તેની દવા હે. હું તેના સમય સમય ઉપર ઉપયોગ કરું તો કુકડો એક બી નહીં મરે.
5: હમણાં તારો શું હોશિયાર છે અગાડી તું કેટલા કુકડા પાડવાનો હોશિયાર હે?
6: હમણાં મારે એક હેચરી લગાડવાની છે.
5: અચ્છા,
6: જો ઈંડા મેલીન તે ડાયરેક્ટ ચેલા નીકળે હેચરી.
5: અચ્છા, હેચરી. હા,
6: હેચરી લગાડવાની છે અને થોડોક મોટો લોન લેવાનો સરકારથી કઈ આગ્રહ કરું.
5: અચ્છા અચ્છા અચ્છા,
6: એ થઈ જાય તો મારી જમીન છે ત્યાં કો બનાવતી મોટું ફાર્મ.
5: અચ્છા અચ્છા,
6: 2000 સુજાનું.
5: બિલકુલ બિલકુલ. તો હમણે મતલબ હમણે સરકારીમાં હું મદદ કરી રહી ફિલહાલ હરું.
6: સરકાર તે હમણાં એક લોનના બારામાં ઇસાલી મતલબ આવ્યું છે. હું પશુપાલન વિભાગમાં ગયેલો. મતલબ અનુદાન ભી છે. અનુદાન હરું મતલબ આપું કરી શકીએ.
5: હમણાં
6: મતલબ એમ હે કે આપણે હમણાં હેલી કેવાનો મતલબ જીના જગ્યા હે ને, જગ્યા હોય કિસાન બનેલો હોય તો લઈ શકે.
5: બિલકુલ.
6: અને ફેર દિનમાં એમ હે કે હેલી વધારે અગર મોટો લોન લેવો હોય ને તે પૂરો પ્રોજેક્ટર તૈયાર કરવું પડે.
5: અચ્છા.
6: હા, તેમાં હું કેટલું લાખે ખાવાનું.
5: અચ્છા, બિલકુલ બિલકુલ,
6: લાવો સબ લીખવું પડે.
5: બિલકુલ. અગર આપો કોઈનો ગામનો કોઈ નિવાસી અગર એના પ્રોજેક્ટને કરવા માંગે તો કોની મદદ લઈ શકે?
6: એ પશુપાલન
5: પશુપાલન
6: વેટરનરી ડોક્ટર્સ થી મળે.
5: અચ્છા.
6: અને તાહરકું સેશન કરાવવું પડે, તાહરકું ફોર્મ ભરાવવું પડે, ઔદ્યોગિક વિભાગમાં જવું પડે.
5: બિલકુલ બિલકુલ. હા, તો સબીના મેડમ હું તારથી સાંભળવા માંગી કે તું બી હાથે હાથે અરવિંદભાઈની હાથે હાથે તમે બી કુકડા પાળી રહ્યા હે, તો એમાં મતલબ કેટલો ફાયદો થઈ રહ્યો અને તમારો શું વિચાર છે એના કડકનાથને લઈને?
7: ફાયદો તો છે એના, મતલબ નાના સુજા આલે તે તેના મોટા કરવાના મારા હાથમાં.
5: બિલકુલ.
7: મતલબ બીમાર તે અચાનક થી થઈ જાય એના આંખોમાં, મતલબ આંખો થી બીમારી થાય. દેખાય નહીં દેતા.
5: અચ્છા, દેખાય નહીં દેતા.
7: હા, દેખાય નહીં દેતા. બાકી અચ્છા હે બિઝનેસ.
5: અચ્છા,
7: બિઝનેસ કરને દો, મતલબ 2 સાલ હો ગયે હમ બિઝનેસ કર રહે તો હમકો અચ્છા લગ રહા.
5: બિલકુલ.
7: બાકી ઇનકો બડે કર રહે, મતલબ ઇતે મતલબ એક એક દો એક દો બિકતે રહેતે. બાકી મેરા વિચાર હે કે યે પૂરે ક્યું નહીં બિક રહે.
5: અચ્છા, થોડા સા બડે લેવલ પે ઉસકો બેચે.
7: હા, બડે લેવલ પે બેચે તો તાકી હમકો ભી થોડા ફાયદા મિલે.
5: બિલકુલ બિલકુલ.
7: ઇનકો મતલબ વો કર બિઝનેસ કરને સે ફાયદા મિલના ચાહીએ યું.
5: બિલકુલ. મતલબ જેતરા મોટા થઈ રહ્યા એતરા આપણો વૈસે જવા દો.
7: હા, ફેર
5: મોટો મોટા કરી મુકરે હે ના.
7: અભી કરીબ 150 બડે બડે મુર્ગે મુર્ગિયા હે, પર વો મે બેચના ચાહતી પર અભી બિક નહીં રહે વો.
5: અચ્છા. ઓર
7: છોટે સુજે અભી 200 ખે.
5: બિલકુલ. તમારા કાફી ફાયદા હોગા.
7: તો અમારા ક્યા હે મુર્ગા ફાર્મ અંદર થોડા છોટા બના રખા થા.
5: હા હા હા.
7: તો હમને એસા મતલબ સોચા કે ક્યું નહીં હમ રોડ પે લે જાય.
5: બિલકુલ.
7: તાકી યે બિઝનેસ હમારા અચ્છા ચાલે. યું કરકે હમને રોડ હાઈવે રોડ પે લાયે હે તાકી બિકે કે બિકે યું કરકે. તો બિઝનેસ કરને સે અચ્છા હે.
1: किसान भाइयों, जैसे कि अभी हम सुन रहे थे, सबीना जी बता रहे थे कि उनका जो पोल्ट्री फार्म है उसमें काफी, उनके पास अभी काफी मात्रा में मुर्गी मुर्गियां है, और पोल्ट्री फार्म का गांव के अंदर होने की वजह से लोगों में ज्यादा पता नहीं था इस बारे में, लोगों को थोड़ी सी समस्या होती थी वहां तक पहुंचने में, तो अभी उन्होंने अपने पोल्ट्री

0: యూనిక్.
1: రేడియో స్టేషన్ 90.8 FM. રોજ સાંજે 6-8 વાગે આપણી સમસ્યા અને આપણો સમાધાન. આપુ રોજ કરું વાતે ખેતીના બારામાં અને કમાઈના બારામાં. એત્રે હમળતા રહેજો ટાંટિયા ભીલનો રેડિયો સ્ટેશન. રેડિયો સ્ટેશન 90.8 FM. કિસાન ભાઈઓ, એક વાર પુનઃ બહોત બહોત સ્વાગત હૈ આપકા આપકે કાર્યક્રમ ખેતી બાડી મેં. किसान साथियों, आइए सुनते हैं एक सफल किसान की दास्ता.
2: मेरा जन्म 19/4/1961 में गांव नेकपुर जिला बुलंदशहर में हुआ, लेकिन जो खेती की तरफ जो रुझान है वो 2005-06 में एक पाठशाला चली थी आकाशवाणी और भारतीय कृषि अनुसंधान संस्थान पूसा नई दिल्ली की. उससे जुड़ने के बाद में जब मैंने वहाँ नई टेक्नोलॉजी देखी उससे प्रभावित हुआ.